0: તેરી હવે રાજનીતિ શું આખો ભણવાનું પડ્યો, એટલે બીજું ભણવાનું ભાઈ ના આ કર્મચારી હવે ભ્રષ્ટાચાર કરવાનું હોય મને શીખવાનું પડ્યો. જ્યોતિષલે
1: પૈસા પછી પછી છ તપાઈ આગી આગી છ તપાઈલે સમાવશે પકડન છ તારે તપાઈલે સફાઈ દિન છ તપાઈ કો હસ્તરેખા વહી બતાવન છ.